મુકાબિલાઈ સે ઉત્તમ સિંહ જંઘેલ, મોરસ જંઘેલ, અનિલ કુમાર, અજીત કુમાર, આયુષ જંઘેલ, નંદની જંઘેલ. ધમતા ગ્રામ સુખરી કલા સે અમિત જંઘેલ, શકુન, આરુષિ, ઓશિકા, આદિત્ય જંઘેલ ઓર અંજલિ જંઘેલ. ઇન્દિરા ચોક તખતપુર સે મિશ્રીલાલ વિશ્વકર્મા, મીરા દેવી વિશાલ, માનસ ઓર ગંગા દેવી વિશ્વકર્મા. આદર્શનગર મલોડ પંજાબ સે રાજ શર્મા, મીના શર્મા, યોગેશ શર્મા, નિવાન શર્મા, સૌરભ શર્મા, શાયના શર્મા ઓર મેન્ડી શર્મા. ગ્રામ બંગલા મટિયા બાલોદ સે શિવકુમાર અંગારે, અંજની ત્રેમ્બિકા, લીના આશુતોષ અંગારે. કુંડલવાડી મહારાષ્ટ્ર સે ગંગાધર યમેકર, પ્રમોદ યમેકર ઓર પ્રદીપ યમેકર. બોરખેડા પિત્રામલ ઉજ્જૈન સે વિનોદ મૂળત, નેહા જૈન, દીપક, મયંક મૂળત ઓર ચેતન નાહટા. બેડી સે રાજેશ સોની, કંચન સોની, ગાયત્રી ઢોમને, વૈષ્ણવી ઢોમને, ચંચલ, અર્જુન ગવનેકર ઓર ધીરજ સવાશેરે. નરવેલ મહારાષ્ટ્ર સે પીએસ નવહારકર, નિર્મલા નવહારકર, વિશાલ નવહારકર, સોપાન તાયડે, નારાયણ ઇંગલે, નલેશ્વરનગર સે આપકે સભી દોસ્ત ભી હૈ. ઉદયપુર સે હમે ઇમેલ ભેજા હૈ રમેશ નાચાની, ભારતી નાચાની, વિનીત નાચાની ઓર બાબુભાઈ. ગુમહાર હેડા સહારનપુર સે હમારે શ્રોતા સૈયદ મસરૂર, શાઇના હસન, નાઝિયા હસન ઓર ઇબ્રાહિમ. આપ સભી શ્રોતાઓં કી પસંદ પર સુનતે હૈ કાર્યક્રમ કા યે પહેલા ગીત જો હૈ ઉદિત નારાયણ ઓર અલકા યાજ્ઞિક આવાજ મેં. ફિલ્મ કા નામ હૈ કુછ કુછ હોતા હૈ.